0: I'm sorry, बच्चों, मुझसे गलती हो गई।
1: एक पल की लापरवाही किसी के ख्वाबों को हमेशा के लिए अधूरा छोड़ सकती है। Drive responsibly. Focus on the road.
0: During the break, Simon's got up on the shelf and found what I thought was some sort of green pillow or cushion. It is, in fact, a giant leprechaun's hat.
2: The things you find in the Awaz studio.
0: Now we've got this hat. Tremendous. Yes. Ali's on his way.
2: He's come to take my hat off me.
3: ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતમાં હાલો અને એની આગળ બહુ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે. તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈ